શમશેદ બેગમ તે રફીલી આવાઝ દે વિશે સુણે ખૂબસૂરત ગીત ગોરા રંગના કાળા હો જાવે લો જી પ્રોગ્રામ દા અગલા ગીત પેશ હૈ આશા ભોસલે તે ગુરદાસ માન દી આવાઝ દે વિશે

스타는 사주칸단 시링 하름만다르 사해버지비칸 딴난 딴난 사드그룹 시리그루 가란타 사해버지요 마하라주 아버지대 하주람 샤바드 짱김 अनंद साहेब जी की अरदास पुल चुक मुआफ करनी सच्चे पातशाह जी जिना जिना गुरमुख